આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળા. કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન પર અસર, અનેક માર્ગો અવરજવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં આઈએનએસ માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવિન દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના વિરોધના પગલે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ લોકસભા ફરી શરૂ થઈ ત્યારે વિપક્ષે પેપર લીકના મુદ્દા પર વિરોધ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કામગીરીમાં વિક્ષેપને સહયોગ આપવા અપીલ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે સરકાર નીટ પેપર લીકના મુદ્દા પર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ચર્ચા કયા સમયગાળા અને નિયમ હેઠળ થશે તે માટે તમામ પક્ષોના ફ્લોર લીડર્સને અપીલ કરી. જોકે હોબાળો ચાલુ રહેતા શ્રી બિરલાએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. રાજ્યસભા પણ પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ ફરી શરૂ થતાં વિપક્ષે નીટ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ઉપાધ્યક્ષ હરિવંશે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, જો કે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરીને તેમને બેજવાબદાર ગણાવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે તેને ભારતના લોકશાહીના ઇતિહાસમાં શરમજનક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નિવાસસ્થાનની ગરિમાને જાણતા હોવા છતાં શ્રી ગાંધીએ બેજવાબદાર વર્તન દર્શાવ્યું. ભાજપના સાંસદે સુરક્ષા પ્રોટોકોલના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે સંઘર્ષના આ સમયગાળામાં પુરવઠા શૃંખલા સૌથી વધુ પ્રભાવિત થઈ છે. આજે ફિલિપાઈન્સના મનીલામાં આસિયાન મંત્રીસ્તરીય સમિટમાં બોલતા શ્રી જયશંકરે કહ્યું કે ઉર્જા, ખાદ્ય અને આરોગ્ય સુરક્ષાને હવે હળવાશથી લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે ભારત અને આસિયાન દેશો તેમના ભવિષ્ય વિશે આશાવાદી છે અને તેથી પડકારોનો સામનો કરતી વખતે તક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડોક્ટર જયશંકરે કહ્યું કે આ વર્ષ આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ છે. ભારત અને આસિયાન દેશો વધુ સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધવા માટે સાથે મળીને કામ કરી શકે છે. કાશ્મીર ખીણમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. ગઈકાલે બડગામ જિલ્લાના બિરવાહ વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ઘણી જગ્યાએ દુકાનો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થવાથી શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આજે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. પ્રતિકૂળ હવામાનના કારણે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા પણ સ્થગિત છે. દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારે પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કાશ્મીર અને જમ્મુ વિભાગની તમામ સરકારી અને માન્ય ખાનગી શાળાઓ માટે ઉનાળુ વેકેશન 26 જુલાઈ સુધી લંબાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કટરા અને ત્રિકુટા પર્વતોમાં પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાનના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજે સતત 4થા દિવસે પણ સ્થગિત રહી છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સાવચેતીના પગલા તરીકે યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓને યાત્રા દરમિયાન શરૂ કરવા અંગે સત્તાવાર ચેનલ દ્વારા અપડેટ રહેવાની સલાહ આપવામાં આવી છે. યાત્રા સ્થગિત થતાં શ્રાઇન બોર્ડ દ્વારા કટરામાં ફસાયેલા યાત્રાળુઓ માટે ભોજન, પાણી, આશ્રય, તબીબી સહાય અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પડાઈ રહી છે. આગામી ખરીફ ખરીદી સિઝન દરમિયાન કેન્દ્રીય પુલ માટે પંજાબને 180 લાખ મેટ્રિક ટન ડાંગર ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. ગઈકાલે ચંદીગઢ ખાતે યોજાયેલી પંજાબના મંત્રીઓના જૂથની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત રાજ્યના અધિકારીઓએ ભારત સરકારની માંગણી અંગે મંત્રીઓને માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડાંગર 2462 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. મંત્રીઓને એ પણ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન પંજાબમાંથી અનાજની 75.67 લાખ મેટ્રિક ટન લે વેચ થઈ છે.

0: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય નૌકાદળે આજે કર્ણાટકના કારવારમાં બીજા માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ INS માલવનને તેના કાફલામાં સામેલ કર્યું, જે દેશના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ AP સિંહે સ્વનિર્ભરતા તરફ નૌકાદળના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે INS માલવન દેશના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: આત્મનિર્ભર ભારત જો હમને એક સપના દેખા હૈ હમ ઉસકે બહોત કરીબ આઈ જા રહે હૈ. બહોત જલ્દી ઇન્ડિયન નેવી ને યે સપના અપના લિયા થા. હમ લોગો ને દેર કરી હૈ બલ્કિ, બિકોઝ વેરિયસ સેક્ટર્સ ટેક ડિફરન્ટ ટાઈમ્સ ટુ ગ્રો. એન્ડ આઈ થિંક ઇન એઝ ફાર એઝ નેવલ શિપ બિલ્ડિંગ ઇઝ કન્સર્ન, ઇન્ડિયા હેઝ ઓલવેઝ હેડ એન એજ એન્ડ વી હેડ કેરીડ અવર લેગસી ફોરવર્ડ એન્ડ ઇન મેકિંગ શિપ્સ. સો વેરી ગુડ પ્રોગ્રેસ હેઝ બીન મેડ ઇન આત્મનિર્ભરતા એઝ ફાર એઝ શિપ બિલ્ડિંગ ઇઝ કન્સર્ન.
0: સબમરીન વિરોધી યુદ્ધ જહાજ INS માલવન કોચીન શિપયાર્ડ દ્વારા આત્મનિર્ભર ભારત મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે, જેનું નિર્માણ 80% વધુ સ્વદેશી સાધનો અને ટેકનોલોજીના ઉપયોગથી કરાયું છે. ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ 700 કરતાં વધુ પોઈન્ટ, જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. રિયલ્ટી, બેન્કિંગ શેરો અને ફાર્મા સૌથી વધુ વેચવાલી હતી, જ્યારે તેનાથી વિપરીત FMCG, ઓટો અને કેપિટલ ગુડ્સના શેરોમાં લેવાલી જોવા મળી હતી. પશ્ચિમ નેપાળમાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી લગભગ 900 કિલોમીટર પશ્ચિમમાં બજહાંગ જિલ્લાના કોટદેવલની આસપાસ હતું. ભૂકંપનો આંચકો પાડોશી બાજુરા અને દારચુલા જિલ્લામાં પણ અનુભવાયો હતો, જોકે ભૂકંપથી નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાન પર હુમલા શરૂ કર્યા. ઈરાને અમેરિકાને તેની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવા સામે ચેતવણી આપતા આ પગલું લેવાયું છે. અમેરિકાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક વહાણવટાને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. અગાઉ ઈરાને છેલ્લા 3 મહિનામાં વ્યૂહાત્મક જળમાર્ગ પરથી પસાર થતા 30થી વધુ વાણિજ્યિક જહાજ પર હુમલા કર્યા હતા. અમેરિકાએ આ હુમલાઓને ગેરવ્યાજબી ગણાવ્યા અને કહ્યું કે તેનાથી સેંકડો નાગરિક નાવિકોને જોખમમાં મૂક્યા છે અને નેવિગેશનની સ્વતંત્રતાને નુકસાન થયું છે. ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા હુમલા શરૂ કરવાની જાહેરાત બાદ ઈરાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા થયા હોવાના અહેવાલ છે. સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. અનાહતે મહિલાઓની રાઉન્ડ ઓફ 32માં હોંગકોંગની ખેલાડીને પરાજય આપ્યો હતો. હવે તેમનો મુકાબલો મલેશિયા સામે થશે. આર્યવીર દિવાને રાઉન્ડ ઓફ 32માં દક્ષિણ આફ્રિકાના જોસેફ ક્રિસ્ટને પરાજય આપ્યો હતો. હવે તે અમેરિકા સામે રમશે. ચાઇના ઓપન બેડમિન્ટનમાં ચાંગઝોઉમાં આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ભારતની PV સિંધુ ભારતની જ ઉન્નતિ હુડા સામે ટકરાશે, જ્યારે પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન રાઉન્ડ ઓફ 32માં જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. દરમિયાન આયુષ શેટ્ટીએ પુરૂષોની સિંગલ્સ મેચમાં ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય જોડી MR અર્જુન અને હરિહરન અમસાકારુનન આજે પુરૂષોની ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં ચીન સામે ટકરાશે. જો કે મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડ્ડેની ભારતીય જોડીનો ચીન સામે પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન પર અસર, અનેક માર્ગો અવરજવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં INS માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ પર ગુજરાતી ગીતનો કાર્યક્રમ, અને આપણે આજે સાથે છે ધર્મેશ જે વ્યાસ. મિત્રો, આજે આપણે વાત કરીશું ઘડી કહી બોલતાની વિષય પર. મિત્રો, માનવ જીવનમાં શબ્દોનું ખૂબ મોટું મહત્વ છે. આપણે આપણા વિચારો, લાગણીઓ અને અનુભવને વ્યક્ત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. બોલવું એ માનવ સ્વભાવનો એક ભાગ છે, પરંતુ જીવનમાં કેટલીક એવી ક્ષણો પણ આવે છે જ્યારે મૌન વધુ અસરકારક સાબિત થાય છે. ઘણી કાંઈ બોલતા નહીં એ માત્ર શાંત રહેવાની વાત નથી, પરંતુ તે આત્મચિંતન, સમજદારી અને આંતરિક શાંતિના માર્ગ છે. આજના ઝડપી યુગમાં માણસ સતત બોલતો રહે છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, મીટિંગો અને દૈનિક જીવનની દોડધામમાં આપણે ઘણીવાર પોતાનો મનનો અવાજ સાંભળવાનું ભૂલી જઈએ છીએ. દરેક વ્યક્તિ પોતાની વાત કહેવા માગે છે, પરંતુ બીજાની વાત શાંતિથી સાંભળવા માટે સમય ક્યારેય કાઢતો જ નથી. આવા સમયે થોડો સમય માટે મૌન ધારણ કરવું જીવનમાં નવી ઉર્જા લાવી શકે છે. મિત્રો, આપણા કાર્યક્રમમાં ચર્ચા ચાલુ રાખીશું, પણ હવે માણી આ ગીત. ફિલ્મનું નામ છે ખેમરો માલણ, ગાયક કલાકાર છે ઉષા મંગેશકર અને મુકેશ.

0: ज्ञातम्।
1: ગણિત કંઈ બોલતા નહીં એ જીવનમાં ધીરજનું મહત્વ સમજાવે છે. ઉતાળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડો સમય શાંત રહીને વિચારવાથી સાચો નિર્ણય લઈ શકાય છે. મૌન મનને સ્થિર બનાવે છે અને વિચારશક્તિને વધારે છે. અભ્યાસ કરતી વ્યક્તિ શાંતિનું વાતાવરણ એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. સતત વાતચીત અને અવરોધોથી ધ્યાન ભટકી શકે છે. થોડો સમય શાંતિથી અભ્યાસ કરવાથી જ્ઞાન વધુ સારી રીતે પ્રાપ્ત થાય છે. પરિવારમાં પણ મૌન ઘણી વખત પ્રેમનું સ્વરૂપ બની શકે છે. કોઈ વ્યક્તિ દુઃખી હોય ત્યારે તેને તરત સલાહ આપવાને બદલે શાંતિથી તેની બાજુમાં બેસવું વધુ અસરકારક હોઈ શકે છે. કેટલીક લાગણીનો શબ્દોથી નહીં પરંતુ હાજરી અને સમજણથી વ્યક્ત થાય છે. પરંતુ મૌનનો ખોટો અર્થ પણ ન લેવો જોઈએ. અન્યાય સામે, ખોટી બાબતો સામે અથવા જરૂરી વાતચીતમાં હંમેશા ચૂપ રહેવું યોગ્ય નથી. જ્યાં સત્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવવો જરૂરી હોય ત્યાં બોલવું પણ એટલું જ મહત્વનું છે. સાચું જ્ઞાન એ છે કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો સુખમાં સૌ દુઃખમાં વહુ. આ ફિલ્મનું આ ગીત ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર અને શબ્દરચના છે અવિનાશ વ્યાસની.

100.1 FM ગોલ્ડ પર આપ વાણી રહ્યા છો ગુજરાતી ગીતનો કાર્યક્રમ ગીત ગુજરાત. મિત્રો, આજના સમયમાં લોકો માનસિક તણાવનો વધુ અનુભવ કરે છે. સતત માહિતી, સમાચાર અને ટેકનોલોજીના ઉપયોગથી મન થાકી જાય છે. આવા સમય થોડોક સમય મૌનમાં વિતાવો અને મનને આરામ આપે છે. પ્રકૃતિમાં શાંતિથી બેસવું, ધ્યાન કરવું અથવા પોતાના વિચારો સાથે સમય પસાર કરવો અને મનને પ્રસન્ન બનાવે છે. મૌન માણસને પોતાની અંદરની શક્તિ ઓળખવામાં મદદ કરે છે. બહારની દુનિયામાં આપણને ઘણીવાર બીજાની પ્રશંસા, ટીકા અને અભિપ્રાયોમાં ફસાઈ જઈએ છીએ. પરંતુ જ્યારે આપણે થોડો સમય મૌન રહીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે સાચી ખુશી બહાર નહીં પરંતુ અંદર છે. મૌન એ એક પ્રકારની ભાષા છે. આંખો, સ્મિત અને વર્તન દ્વારા પણ ઘણી વાતો કહી શકાય છે. ઘણી વખત શબ્દો ઓછા પડે છે પરંતુ શાંત હાજરી ઘણું કહી જાય છે. સાચા સંબંધમાં મૌન પણ એક સુંદર સંવાદ બની શકે છે. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં અંતમાં માણીએ સોનાનો સૂરજ ફિલ્મના ગીત ગાયક કલાકાર

मित्रों आप सांभळी रह्या हता गुजराती गीतों कार्यक्रम गीत गुजरी। मित्रों आज कार्यक्रम आपनी साथे हतो आपनो गमतीलो मौजलो हसमुख ने तोफानी धर्मेश जी व्यास। मित्रों हवे रजा में आपो फरी मळीशुं नवा फरी मळीशुं कोई नवा दिवसे नवी कोई वातो लईने। त्यां सुधी आ मारो गीत અને બરાબર 4 વાગે આપ સાંભળી શકશો હિન્દીમાં સમાચાર અને 4 વાગે 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર જે અમે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું।